0: પર્ટિક્યુલર એ છે. જો વાત કરીએ હમારો કહીને ટ્રેન રૂટ કે તો જાહી ગાડીકે જે આગમનકે સમય છે નિર્ધારિત આ જાહી ગાડીકે જે પ્રસ્થાન કરવાક સમય નિર્ધારિત છે ઓમે કતો રેલવે વિભાગકે તરફસે કોનો ઉલટફેર નહીં કયલ ગેલે. મોસમ થોડે ગરબડ ઓકર પ્રભાવ અગર નહીં પડત. ઉમ્મીદ કરી છી ઓના સબ ગાડી અપના સમયસે પ્રસ્થાન કરત આ ખુજત. જો મોસમ ઠીકઠાક રહલ તો હવાઈઓ સફરકે જે છે સે સમય સારણીમે કતો કોનો બદલાવ હોવાક સંભાવના. હવાઈ અડ્ડા ઓથોરિટીકે તરફસં સૂચના નહીં પ્રાપ્ત છે. સૌ સમયસે ચલત. અગર મોસમકે અસર ખરાબ હોવાક અસર પડે તો એકર પછર વિમાન સેવા પર સેહો પડી શકે. ઓના શ્રોતા લોકન હમ અપને લોકનસે કહો જો આ અપને લોકને કતો એ તીનું માધ્યમેસે કોનો માધ્યમસે સફર કરવાક યોજના હોય કાર્યક્રમ બનલ હોય તો ઓ રેલવે હોય બસ સ્ટાફ હોય યા ફેર હવાઈ અડ્ડા હોય ઓઠામ જે કા જે ઇન્ક્વાયરી નંબર દેલ ગયેલ છે ઓ ઇન્ક્વાયરી નંબર પર એકબેર અપને લોકોને ક્વેરી કલી પૂછતાછ કલી તખન અપન સફરકે શરૂઆત જે છે સે કરી. આર ફિલહાલ કુશલ હમરા લોકોને અખન વાત કરી છેલું હે જેના કે આઈ વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે.
1: યહ દિન રંજીત જી હમે યાદ દિલાતા હૈ કે પૃથ્વી પર મોજૂદ પર હર છોટા બડા જીવ પેડ પૌધે ઓર ઇન્સાન સબ એક અટૂટ ધાગે સે બને હૈ. ઇસી કો હમ જૈવ વિવિધતા યાની બાયોડાયવર્સિટી કહેતે હૈ. જૈવ વિવિધતા કોઈ કિતાબી શબ્દ નહીં હૈ. યહ હમારે જીવિત રહેને કી ગેરંટી હૈ. જો શુદ્ધ હવા હમ સાંસ લેને મેં લેતે હૈ, જો પાણી હમ પીતે હૈ, જો ભોજન હમ ખાતે હૈ, વહ સબ ઇસી પ્રકૃતિ કા દેન હૈ. કંક્રીટ કે જંગલ બનાને કી હોડમે આજ હમ અસલી જંગલો કો ભૂલતે જા રહે હૈ. ઓર પ્રદૂષણ, ગ્લોબલ વાર્મિંગ ઓર જંગલો કી કટાઈ કે કારણ આજ હજારો પ્રજાતિયાં ભી વિલુપ્ત હોને કી કગાર પે હૈ. વૈજ્ઞાનિકો કા માનના હૈ કે અગર યહી રફતાર રહી તો ઇકોનોમી સિસ્ટમ કા સંતુલન પૂરી તરહ બિગડ જાયેગા.
0: દેખિયો સવાલ એઠામાં ઉઠે છે જે આબ લોક જૈવ વિવિધતા એકરા કહેલખિન હૈ. હમરા લોકન કે એ છોટ ઉંમરમે જે અનુભવ કેલી તે હિસાબસે કહી હમ કોનો કિતાબી વાત નહીં કહબ. જૈવ વિવિધતા સબસં પહેલે છે કે જૈવ વિવિધતા જે છે સે અહાંકે સંકેત કરે જે એ પ્રકૃતિકે અહાં રક્ષક છી, અહાં ભક્ષક નહીં છીએ. ઓર એ પ્રકૃતિમે અહાંકે જતેક ચીજ નજર આવી રહેલ ઓકર કતો ને કતો એ પ્રકૃતિમે ઉપયોગ છે. બિના ઉપયોગકે એ પૃથ્વી પર એ પ્રકૃતિમે કોનો ચીજે નહીં છે. આબ અંતર એઠામાં નહીં છે જે હમ જકરા ઘાસફૂસ બુઝે છીએ ઓ ઘાસફૂસ છે
1: નહીં.
0: હમ ઓકરા ઘાસફૂસ કાઢ કે ઓકરા ફેંક દઈ છીએ. લેકિન હમરા જીવન જીવકે જે તંત્રિકા તંત્ર જેનાહિતે શરીરમે જીવક લે તંત્રિકા તંત્ર છે તેનાહિતે એ પ્રકૃતિકે સંચાલન કરવાકે લેલ ઓ તંત્રિકા તંત્રકે એકટા અંગ છે. ઓ જંગલ હોય, જમીન હોય, જલ હોય, પહાડી ક્ષેત્ર હોય, પઠારી ક્ષેત્ર હોય, ગેર પઠારી ક્ષેત્ર હોય, ઓ સબ મિલક એ પ્રકૃતિકે પૂર્ણ અવસ્થા બનાવી છે. પૂર્ણ અવસ્થા જકરા કહે છે જખન સબ ગોટે અપન અપન તંત્રકે એકઠમન મિલાવે છતિન તો પૂર્ણ અવસ્થા હોય છે. અહાંક અગર કેવ વાત કહેતી કુશલ કકરોસં જે પેડ પૌધા આપસમે વાત કરે છે માનવવાલા વાત છે.
1: આજકે સમય લોકો કા દેખા જાય તો કહેંગે નહીં, લેકિન વાત કરતે હૈ.
0: વાસ્તવિકતા છે જે પેડ પૌધા આપસમે વાત કરે છે ઉપર જેના હમણાં અહાંકે શરીરમે તંત્રિકા તંત્ર છે જે ખૂનકે સંચાલન કરે છે તેનાહિતે ઓકરો સંચાલન છે. પહેલે કી કહું છું એ પ્રકૃતિમે જતેક ચીજ છે સબ એક દોસર કે ઉપયોગ છે. જીવો જીવ જીવનસ્ય ચ, એક જીવનસં દોસર જીવનકે જોડાવ છે. હમરા ઓઠમન ફૂડ ચેન બનલ છે. અગર ઓ ફૂડ ચેનમે કતો કની અનિયંત્રિત હેતે, અસંતુલિત હેતે તો પ્રકૃતિકે અતિ બિગડી જતી, સંતુલન બિગડી જતી. આબ ઓઠમન દેખ્યું સવાલ ઉઠે છે દૈહિક જીવન વૈદિક જીવન. લોક પહેલે દૈહિક જીવન નહીં જીવે છલખિન હે, વૈદિક જીવન જીવે છલખિન હે. વૈદિક જીવનકે આધાર હોય છે પ્રકૃતિસં જોડિકે હમ રહે છલું હે. દૈહિક જીવનકે આધાર ભ ગેલ હમ વિજ્ઞાનસં જોડિકે રહે છી જકર અપન કોનો અસ્તિત્વ નહીં છે, શૂન્ય. આપ એકરે અગર અહાં શાસ્ત્રગત વાતસં દેખ લેવે તો શાસ્ત્રગત વાત યહ છે જે અહાં જકરા દેખ રહેલ છીએ ઓ સબ શૈવ છે, શિવ છે, મુર્દા છીએ. જકરા શિવ દેખે છથિન વહ સત્ય છે. હમણાં અહાં કઈ પ્રકૃતિમાં પૃથ્વી પર સબકે જીવન સબકે આયુ નિર્ધારિત છે.
1: નિર્ધારિત
0: જે અપના આપકે બદ્ધ મજબૂત કહે છથિન હુનકો આયુ નિર્ધારિત છે. તો જૈવ વિવિધતા યહ કહે છે કે અહાં અપના અગલ બગલકે જે પ્રાકૃતિક વાતાવરણ છલીએ ઓકરા સંરક્ષિત કરિયો. અહાંકે લેલી બેકાર ચીજ નહીં છે. ઘરમે મૂસ આવી ગયેલી અહાં મારી દેલીએ, ઠીક છે, અહાંકે નુકસાન કેલક, અહાં ઓકરા મારી

0: બોકી નામ છે આગે
1: સિમલન કુમારી
0: આજુ કાર્યક્રમમાં આ કી સુનાવા જાય છે
1: કવિતા
0: સુનો
1: પીપલ કી ઊંચી ડાલી પર બેઠી ચિલિયા ગાતી હે તુમે ગાત મેં અપની બોલી મેં કે સંદેશ સુનાતી ચિલિયા બેઠી પ્રેમ પીલીતી લીતી હમે સિખલાતી હૈ વહ જગ કે બંદી માનવ કો મુકિત મંત્ર બતલાતી હૈ વન મેં જિતને પક્ષી હૈ ખજન કપૂર ચાતક કિલકા ખન સુખ આદિ વાત કલતે સબ આપસ મેં હિલમિલ સબ મિલજુલ કર લાતે હૈ સબ મિલજુલ કર ખાતે હૈ આસમાન હી ઉનકા ઘર હૈ જહાં ચાહતે જાતે હૈ
0: બુઆ કી નામ છે આ કે
2: નાના કુમારે
0: આજુ કાર્યક્રમ આ કી સુનાવા જાય છે
2: ગાના
0: સુનો
2: હે સકેન માને હમ કુછ કલ કે દિખલાએંગે મનને વાલી દુનિયા મે અનમોલ મે નામ લખાએંગે જો લોગ અલી ભી કાલી જિન પર ના કિસી કી છાયા હમ ઉનકો ગલે લગાએંગે હમ ઉનકો સુખી બનાએંગે જો લોગ હાલ કર બેઠે ઉમીદ માન કર બેઠે હમ ઉનકો બુદ્ધિ દિમાગો મે ફિર સે ઉસા જગાએંગે લોકો મત આગે વધનો ગો આઝાદી કે દીવાને હમ મતલબ ભૂમિ કી સભા મે ફિર સે ઉસા જગાએંગે હમ ઉન ભી લોગ કે બચ્ચે હમ જો ભૂલતે જો હમ ઉન ભી લોગ કે બચ્ચે જો ધૂમ કે પક્કે સચ્ચે હમ કમાન બટાએંગે હમ જગ મે નામ કમાએંગે
0: વકી નામ છે યહાં કે
3: સન્ની કુમાર
0: આજ કાર્યક્રમ માં હા કી સુનાવા ચાહે છે
3: માનવ બનો માનવ રે
0: સુનો
3: હે ભૂલ કરના પ્યાર ભી હૈ ભૂલ યા મનુહાર ભી પર ભૂલ હૈ સબસે બડી કરના કિસી કી આસરા માનવ બનો માનવ જરા અબ આંસુ દિખલાઓ નહીં અબ હાથ ફેલાઓ નહીં ઇનકાર કર દો એક જિસે થર થર આ જાય ધરા માનવ બનો માનવ જરા ઉપાય કર દેતા કહીં શોભા તુમે દેતા નહીં ઇન આંસુઓ કો સીજ કર વિષમ કા કનકન હરા માનવ બનો માનવ જરા અબ હાથ મત અપને મલો જલના અગર એસે જલો અપને હૃદય કી ભીષ્મ સે કર દો ધરા કોબરા માનવ બનો માનવ જરા
0: બુઆ કી નામ છે યહાં કે
4: અજીત કુમાર
0: આજ કાર્યક્રમ આ કી સુનાવા ચાહે છે
4: પુષ્પ કી અભિલાષા
0: સુનો
4: ચા નહીં મેં સુરવાલા કે ગનો મેં ગુતા જાઉં ચા નહીં પ્રેમી વાલા બીત પ્યારી લેતા જાઉં ચા નહીં શરમાટો કે સિર પર હે હરી ડાલ જાઉં ચા નહીં દેવી કે સિર પર ચડું ભાગ પેટ લાઉં મુજે તોડ લેના વન માલા ઉસ પદ પે દેના તુમ ફેક માત ભૂમિ કા સિખ ચટાય જિન પદ ચાહે વીરને
0: બુઆ કી નામ છે યહાં કે
5: આશીષ કુમાર
0: આજ કાર્યક્રમ માં કી સુનાવા ચાહે
5: બચ્ચે કી દુઆ
0: સુનો
5: લબ પે આતી હૈ દુઆ બનકે તમન્ના મેરી જિંદગી સંભલ કી સૂરત હો ખુદાયા મેરી દૂર દુનિયા કા મેરે દમ સે અંધેરા હો જાયે હર જગહ મેરે ચમકને સે ઉજાલા હો જાયે હો મેરે દમ સે યું હી મેરે વતન કી જિન્નત જિસ તરહ ફૂલ સે હોતી હૈ ચમન કી જિન્નત જિંદગી હો મેરી પરવાને કી સૂરત યા રબ ઇલ્મ કી સંભલ સે હો મુજકો મોહબ્બત યા રબ હો મેરા કામ ગરીબો કી હિમાયત કરના દર્દ મંદો સે જયપો સે મોહબ્બત કરના મેરે અલા બુરાઈ સે બચાના મુજકો નેક જો રાહ હો ઉસ રાહ પે ચલાના મુજકો
0: બાકી નામ છે યહાં કા
6: ખુશી કુમારી
0: આજ કાર્યક્રમ આ કી સુનાવા ચાહે
6: ગંગા સ્તુત્ય
0: સુનો
6: બર સુખ સાર પાઉ તુતી રે છરને કરને બની રે કર જોરી બિના મવી